એને લાવા કા બદાન દે દર્દીના કા વીગા ના મલ્લા દેખો જીજી વાય વાય વાય મલ્લા મે મોતાશવા વો ખશેનસ્તાઈ નશો વો દે દરવાલે ઉવાતલ વો ખૂબ આરામ મે નાશતા વોય હાય વલમે સે ખયાલો છ કશે પાતે લર તારુરા ચેરે એ દમલે નખલો છો નેરો રખ પલેરો રા હાય મે પર કુલ વલવે દે આય મે પર કુર વલવે દે આસ્તે ખબર એસ મોના તેરા શો આય મે ઓ ખુદાય પાગમ એ કના કચરે તુસે હમ લાખ ખુશી છી યા મો પશે ખુશી છી લુસ મો ખુશી છી સાર મો ખુશી છી દે બદન છે કિમ ઝી મો ખુશી છી કના ડી કી મો ખુશી છી દર્દી છી નો દે ના દે ખુલ સવાલ એવા તરીકા દરો છે યુ કે સમ તેલ દર કવા ખુ ઝફા કંપની શફા તેલ પદા બંદે ગોડા વઈ દર્દી ના ખતમ.